0: हम आज और अधिक विकल्प तैयार कर रहे हैं। हम आज विभिन्न देशों के लिए ऐसे और अधिक मुक्त व्यापार समझौतों पर बातचीत कर रहे हैं और उन्हें अंतिम रूप दे रहे हैं ताकि वे इनका लाभ उठा सकें।
1: इंक्लूडिंग मोर फ्री ट्रेड एग्रीमेंट्स फॉर कंट्रीज टू अवेल ऑफ इट।
2: આ પહેલા શ્રી જયશંકરે સુરીનામના વિદેશ મંત્રી મેલ્વિન બોવા સાથે સંવાદ કર્યો। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સંયુક્ત આરબ અમીરાત યુએઈના આંતરરાષ્ટ્રીય સહકાર રાજ્યમંત્રી અને ભારત માટે વિશેષ દૂત રીમ અલ હાશીમી સાથે અબુધાબીમાં બેઠક કરી। બંને નેતાએ ભારત સંયુક્ત આરબ અમીરાત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી। વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને પક્ષે વેપાર, રોકાણ, ઉર્જા સંરક્ષણ, નાણાકીય ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને જનસંપર્ક ક્ષેત્રે થયેલા વિકાસ અંગે વિચાર વિમર્શ કર્યો। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું, પ્રવાસન અંગે ભારતનો દ્રષ્ટિકોણ પ્રવાસીઓની સુરક્ષા, દેશ છોડવાથી લઈને તેમના સંભવિત પરત ફરવા સુધીની વ્યાપક શાસન વ્યવસ્થા તથા મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારના મુખ્ય સંચાલન સિદ્ધાંતો પર આધારિત છે। ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચને સંબોધતા શ્રી સિંહે આ વાત કહી।
0: भारत ने 23 देशों के साथ प्रवासियों की आवाजाही के लिए व्यापक द्विपक्षीय समझौते और समझौता ज्ञापन किए हैं तथा निष्पक्ष और नैतिक आवाजाही के लिए कई और अन्य समझौतों पर विचार किया जा रहा है। भारत का लक्ष्य अवैध पलायन, तस्करी और सामाजिक सुरक्षा में मौजूद कमियों जैसी चुनौतियों से निपटते हुए समावेशी, मानवीय और भविष्य के लिए तैयार ढांचे का निर्माण करना है।
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। આકાશવાણીએ પોતાની સ્થાપનાની 90મી વર્ષગાંઠ નિમિત્તે આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મેરાથોન યોજી। આકાશવાણી ભવનથી શરૂ થયેલી આ દોડ કૃષિ ભવન, રેલ ભવન અને રિઝર્વ બેંક ભવનથી પસાર થઈ આકાશવાણી ભવનમાં ખાતે પૂર્ણ થઈ। આકાશવાણી અને દૂરદર્શન સહિત પ્રસાર ભારતીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ મેરાથોનમાં ભાગ લીધો। પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી CEO ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના મહાનિદેશક રાજીવકુમાર જૈને પણ આ દોડમાં જોડાયા હતા। આ અંગે શ્રી ગૌરવ દ્વિવેદીએ વધુ માહિતી આપી।
3: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं। हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे।
2: વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કોસ્ટારિકાના પાટનગર સાન જોસ પહોંચ્યા। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ કોસ્ટારિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ લોરા વર્જિનિયા ફર્નાન્ડિસ ડેલગાડોના ઉદઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। આ મુલાકાત દરમિયાન શ્રી માર્ગેરિટા વિવિધ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO તથા ભારતીય વાયુસેનાએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠા પર વ્યૂહાત્મક અદ્યતન અંતર વધારવાની ક્ષમતા TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું। સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, મોડ્યુલ રેન્જ વિસ્તરણ કીટ TARA દેશની પહેલી સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે એક અગ્રેસર હથિયારને ચોકસાઈવાળા માર્ગદર્શિત હથિયારમાં રૂપાંતરિત કરે છે। મંત્રાલયે જણાવ્યું, DRDOની અન્ય પ્રયોગશાળાઓ સાથે હૈદરાબાદના ઇમારત સંશોધન કેન્દ્ર દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયેલી TARAનો ઉદ્દેશ્ય જમીન આધારિત લક્ષ્યને નષ્ટ કરવા, ઓછી ક્ષમતાવાળા હથિયારની મારક ક્ષમતા અને ચોકસાઈ વધારવાનો છે। ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે। દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે। દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે। પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે।

0: સ્ટુડિયો છે તને અંદર આવવા કોણે દીધો આટલો બધો સામાન લઈને?
1: સાચી વાત કહી બેન, આજે મને છે ને બાળપણના યાદ આવી ગઈ એટલે મેં આ બધું આજે અહીંયા સમેટી લાવ્યો છું.
0: તને બાળપણની યાદ આવે એટલે તું ઓફિસમાં આ બધી વસ્તુઓ લઈ જાય. હવે મારે તું મને એક વાત કર કે મારે તારી સાથે સાપસીડી રમવાની, ચેસ રમવાનું, ક્રિકેટ રમવાનું, આ તારી પતંગની દોરી તો તું પતંગ તો ચગાવીશ પણ માંજાની ફિરકી મારે પકડવાની, તો આ શ્રોતા મિત્રોને શું કહીએ? ગીત ગુર્જરી સંભળાવવાનું છે કે આજે નથી સંભળાવવાનું? આપણે
1: સંભળાવવા જ છે ને, કેમ નથી સંભળાવવાનું?
0: એટલે રમતા રમતા
1: બરાબર,
0: દોડતા દોડતા, કૂદતા કૂદતા ગીતો સાંભળશું.
1: બરાબર
0: એમ ને?
1: એકદમ બરાબર.
0: હા તો એવું જ એકાદું ગીત થઈ જાય. હું તો
1: ગૌરાંગ વ્યાસના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: हे हुतु तु तु तु हुतु तु तु तु हुतु तु तु तु अने आ पड़या छ अने हूँ चढ़ी गई सीढ़ी चाल भी पिंतारो वारो जीतवा पर थी एक वस्तु याद आवी हा आजे घणा बधा विद्यार्थीओनी जीत थई छे कारण के आजे आव्युं छे दसमा धोरणनुं परिणाम અને એમાં જેમને સારા ટકા આવ્યા છે જે ઉપાસ થયા છે એ બધાને ગીત ગુર્જરી પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને હા જે લોકો સફળ થયા નથી એમણે જરાય નસીપાસ થવાની જરૂર નથી મહેનત કરો ફરી કામ કરો અને જેમાં નાપાસ થયો છે એ વિષય પર ક્યાં ચૂકી ગયા એ જોઈ લો તો તમે પણ સફળ અવશ્ય થશો જરાય નાસીપાસ ન થતા ફરી એકવાર તૈયારીએ લાગી જાઓ બરાબર ને બિપિન
1: એકદમ સાચી વાત કહી
0: હા બિપિન દસમા ધોરણનું પેપર જ્યારે હું આપવા ગઈ હતી ને મારી હાલત હતી એટલું ધક ધક ધક ધક ધક અને હાથમાં પરસેવો વળી ગયો હતો એટલે પહેલેથી દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનો જે ડર પેસી ગયો છે ને મનમાં હા આવતા વર્ષે તો તારી બોર્ડની પરીક્ષા હા આવતા વર્ષે તારી બોર્ડની પરીક્ષા એટલે બોર્ડની પરીક્ષા ન હોય જાણે કે કોઈ ખૂબ મોટી વસ્તુ થવાની હોય ને
1: એટલે સિદ્ધિ હાસિલ
0: હા એટલે પહેલેથી એટલો બધો ડર બેસાડી દીધો હતો એટલે ખરેખર પહેલા પેપરમાં હું ડરી ગઈ હતી પણ જેમ જેમ સમય વીતતો ગયો ને હા આપણે તો જીતી ગયા હતા એમાંય તારે શું હતી વાત
1: મારી પણ દસમા ધોરણમાં પહેલું પેપર હતું ત્યારે બસ આવું જ હાલત હતી ડર કે શું થશે પરીક્ષા પત્ર કેવું આવશે પેપર સારું જશે નહીં જશે શું થશે
0: અને પરિણામના દિવસે બસ ભગવાનના સામે બેસી ગયા હતા અને હા બધા આ પાસ થઈ ગયો પેલો પાસ થઈ ગયો હા અરે પેલાને તો કઈ ખબર જ નથી પડી તમારું શું થયું
1: બરાબર
0: ના ના મેં હજી રિઝલ્ટ જ જોયું નથી કારણ કે રિઝલ્ટ જોઈ અને નાપાસ હોય તો
1: હોલ ટિકિટના નંબર નાખો એ ટાઈપ થતા હોય ત્યારે જે હાર્ટબીટ ચાલતી હોય
0: અને હા બે વાર તપાસો ખરેખર પાસ ચાલે એટલે હા હા હા આપણી સાપસીડી સાપસીડી અરે પેલો તારો વજીર વજીરને બચાવ વજીર ગયો ગયો ગયો ચકડોળમાં
1: ચાલો ચાલો હવે સાંભળી આપણે ચરર ચરર મારું ચકડોળ ચાલે

0: उधार काले।
1: आजे रोकड़ा ने उधार काले। अरे अरे अरे बिपिन बिपिन ध्यान क्या छे? अरे अरे पेली पतंग, अरे अरे बिपिन काय पो छे? બીપીને પતંગ કાપી નાખી, પણ કોની હતી એ પતંગ?
2: એ તો હવે જોવું પડશે કે કોની હતી, બધા પતંગો ચગાવી રહ્યા છે
1: સ્ટુડિયોની અંદર, કારણ કે શ્રોતા મિત્રો અમે વાત કરી રહ્યા છે બાળપણની, તો તમારે પણ અમારી સાથે જોડાવાનું છે અને તમારે અમને જણાવવાનું છે કે તમારું બાળપણ કેવું હતું, તમારા બાળપણના કોઈક સરસ મજાના યાદગાર પ્રસંગો હોય તો તમારે અમને એ પણ જણાવવાના છે, તમે રમેલી બાળપણની રમતો વિશે જણાવવાનું છે, અને હા આપના ફરમાઈશી ગીતોની તો અમે રાહ જોઈ જ રહ્યા છીએ. તો બિપિન, તને હવે એક વાત કરું, આંધ્રપ્રદેશની કેવલિયાની, માત્ર 4 મહિનાની છે, હા, અને 120 વસ્તુઓ ઓળખી શકે છે.
2: શું વાત કરો?
1: શાકભાજી, ફળો, આજુબાજુના પશુ પક્ષીઓ, 120 જેટલી વસ્તુઓને આ ઓળખે છે કેવલિયા માત્ર 4 મહિનાની, અને એટલે એનું નામ

0: નોબેલ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.
1: શું વાત કરો છો?
0: હા,
1: સાચી વાત છે. પણ તમે જે ભારતની વાત કરી, તો ભારતીય જે બાળકો છે હવે વિદેશમાં પણ પોતાનું નામ અને દેશનું નામ ઊંચું કરી રહ્યા છે. એનો એક કિસ્સો કહું તો, કે બારડોલીના રહેવાસી 7 વર્ષીય નીલાંશ દેસાઈએ અમેરિકાના વેન્ટિલિયા વિલા લાસ વેગસમાં ફાસ્ટેસ્ટ ક્યુબ પાણીની અંદર સોલ્વ કર્યું માત્ર 53 સેકન્ડમાં.
0: ક્યા બાત! તો હવે મારે નીલાંશને મળવા જવું પડશે.
1: આ એના કારણે એનું નામ નોંધાયું છે ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં.
0: એનું નામ ભલે નોંધાયું, પણ મારા ઘરમાં આવા અનેક ક્યુબ છે. કારણ કે મારા ઘરમાં નાના બાળકો છે, એના ક્યુબ લઈને હું કરું છું હંમેશા. પેલું કર્યા કરું, પણ મારો કંઈ ક્યુબ બેસતો નથી.
1: છે, મારું પણ એવું છે. મેં શીખવાનો ઘણો પ્રયાસ કર્યો હતો,
0: પણ નથી થયું.
1: સોલ્વ નથી થતું.
0: હા, પણ અમારે જે બાળક છે ને, બહુ તોફાની. એણે શું કર્યું ખબર? ક્યુબના બધા પેલા કાઢી નાખ્યા, પોતાના મનથી ગોઠવી દીધા અને જો જીતી ગયો.
1: કલર.
0: હા, એસા કરતા હે છે ને. આને તો કહેવાય બાળપણ. એટલે જ આપણે એવું કહીએ છીએ કે આપણામાંનું બાળક હંમેશા
1: જીવંત રહે છે.
0: બરાબર. હા, તો શ્રોતા મિત્રો, આપનું બચપણ, આપનું બાળપણ, આપની રમતો અને આપના ફરમાઈશી ગીતો સાથે ફોન કરો. નંબર છે 02245154134, 02245154135.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, અને આજે આ બિપિન મારું જરાય માનતો નથી એટલે શ્રોતા મિત્રો હવે તમારે જ આના કાન પકડવા પડશે. ક્યારની હું એને કહું છું કે હું બેટિંગ કરીશ પણ એ માનતો જ નથી. એનું કેવું છે કે પહેલું બેટિંગ એની, આવું ચાલે જરાય નહીં, હું જ પહેલા બેટિંગ કરીશ.
1: બેટિંગ તો હું જ કરું છું પહેલી.
0: ના હા, જરાય નહીં, આપણે ટોસ કરીએ. બેટિંગ તો પહેલી મારી,
1: હમારે મેં એસે હી હોતા હૈ,
0: તો ફિર હમ નહીં ખેલેંગે. હમ નહીં ખેલેંગે. શ્રોતા મિત્રો હવે આ બિપિનના કાન તમારે પકડવાના છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ. અને હા બિપિન, સ્કૂલમાં કોઈ વાર તને ટીચરે શિક્ષા કરી હતી?
1: કરી છે.
0: શું હતી એ શિક્ષા?
1: માતા પિતાને બોલાવીને લઈ આવો.
0: ઓ, ફિર ક્યા હુઆ, ક્યા કિયા થા?
1: તો પછી લઈ જવા પડ્યા હતા પપ્પાને.
0: હા, પપ્પા માની ગયા હતા આવવા માટે.
1: હા, કોઈ પેરેન્ટ્સ પહેલા તો ન જ માને, પહેલા તો વડે.
0: હા,
1: જરૂરથી વડે, પછી આવે.
0: હા,
1: અને પછી તમારું જે પરાક્રમ હોય તે સાંભળે શિક્ષક પાસેથી, અને પછી એ ડબલ જે ફટકારો એ મળે તમને.
0: હા હા, મને શિક્ષા થઈ હતી. મેં ક્લાસની 12 અંગૂઠા પકડ્યા છે. હવે તું કલ્પના કર, તરુલતા ક્લાસની 12 ઊભી હોય, નાનકડી તરુલતા, આ તરુલતા નહીં, નાનકડી તરુલતા, અને 12 અંગૂઠા પકડતી હોય તો કેવી લાગે? હા, આટલું બધું હસવાનું ન હોય. આ તું જો કેટલું હસે છે.
1: યાદો કરી રહ્યો છું.
0: તો અચ્છા, જતીનભાઈ દરજીની પણ કોઈ યાદ હતી ને?
1: યસ યસ, એમ જતીનભાઈ દરજીનું કેવું છે કે પહેલા બાળપણમાં એવું મામાના ઘરે જતા, અને બધા જતા, સ્વાભાવિક છે, હું પણ જતો. પણ હવે જમાનો કદાચ બદલાયો છે, આધુનિકતાને યુગમાં હવે બાળકો હવે ગામડે જતા કે મામાના ઘરે જતા અચકાય છે. અને એમનું કેવું હતું કે પહેલા મામા વઢી પણ લેતા ને, તો અમને કશું મન પર ના લેતા અમે. પણ હવેના બાળકો ઈગો ઉપર લઈ લે છે, અને એમાં પણ ફિલ્મોમાં જેમ બતાડે છે કટપ્પા મામા અને એ બધાથી વધારે લોકો મામાથી અકળાય છે.
0: ઓહો હો, તો બાળકો આવું ન કરવું જોઈએ. મામા, મા મા, બે મા હોય ને ત્યારે મામા બને, એટલે તમારી બે મા એટલે એક મામો, બરાબર ને
1: બિપિન?
0: હા, અને પ્રતાપભાઈનું કહેવું છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે બાળકોએ મળીને સરઘસ કાઢ્યો. હા, અને બાળકોએ સરઘસ કાઢ્યો, બધાના હાથમાં એક એક લાકડી આપી દીધી, અને પછી ગાંધીજી અમર રહે, જવાહરલાલ નહેરુ અમર રહે એવા નારાઓ લગાડવા માંડ્યા. એટલે એક બેન આવ્યા અને એને સમજાવ્યું કે ભાઈ, ગાંધીજી અમર રહે બરાબર છે, કારણ કે ગાંધીજી હવે હયાત નથી, પણ જવાહરલાલ નહેરુ તો હજી હયાત છે, એટલે એમના માટે આવું ન બોલાય. એ વાત હજુ સુધી પ્રતાપભાઈને યાદ છે. અરે બિપિન, બિપિન, બિપિન, જીયાનો ફોન હતો. જીયા એક નાનકડી ઢીંગલી છે, જીયા પાઠક. હા, અને એને ચોકલેટનો બંગલો સાંભળવો છે. તા ચાલો સંભળાવીએ.
1: ચોકલેટનો બંગલો.

0: શાળાના દિવસોમાં સૌથી વધારે મજા ક્યાં આવે?
1: રિસેસમાં મને તો
0: મને અને હા ઘરે જવાનો જે ઘંટ પડે ને
1: બરાબર.
0: હા અને પિકનિક,
1: એ તો સવાલ જ નથી.
0: અમારે ત્યાં તો પિકનિકનો મેનુ એકદમ ફિક્સ, બટાટાનું શાક હોવું જ જોઈએ, પૂરી હોવી જોઈએ, એ સિવાય બીજું કંઈ અલાઉ નહોતું. હા, અને બસમાં લઈ જતા એક સંતરું આપતા.
1: અચ્છા,
0: ફરસાણ ફિક્સ, ફરસાણ, ચોકલેટ અને સંતરું, આટલું સ્કૂલ તરફથી મળે. બટાટાનું શાક અને પૂરી આપણે લઈ જવાની.
1: ઓહો,
0: હા, આવી પિકનિક. પણ પિકનિકમાં જે મજા આવે, જે મજા આવે, આખું વર્ષ જે મજા ન કરી હોય ને એ પિકનિકના દિવસે આપણે કરી લઈએ.
1: સાચી વાત છે એકદમ તમારી,
0: બરાબર ને? હા, હવે હંસાબેન ઠાકરે કંઈક કહ્યું છે કે હંસાબેન ઠાકર અને એમના ભાઈ ઘરમાં લાકડીથી ઘોડો ઘોડો રમતા અને એ દરમિયાન લાઇટ જતી રહી, અંધારું થઈ ગયું અને ત્યાં કંઈક દોરડા જેવું પડ્યું હતું. એટલે બંને બેનભાઈ એમ તો નાના અને નજીક ગયા કે આ દોરડું આ શું હશે. એટલે બેન ભાઈને કહે કે તું ઉપાડ અને ભાઈ બેનને કહે કે તું ઉપાડ. બિપિન, શું હતું ખબર છે?
1: શું હતું?
0: સાપ.
1: ઓહો,
0: અને ત્યારથી એમના મનમાં સાપનો ડર પેસી ગયો છે.
1: બાળપણના આવા કિસ્સાઓ થાય છે જેના કારણે ઘણી ઉંમર સુધી એ ડર રહે છે.
0: અને હા, ગીર સોમનાથથી
1: એવો જ એક કિસ્સો છે હરિલાલભાઈનો, જે બાળપણમાં રમતા હતા એમના મિત્રો સાથે અને ઝાડ એટલે જંગલ ટાઈપ વિસ્તાર હતો.
0: હા, ગીર સોમનાથ થી એમણે ફોન કર્યો છે એટલે ત્યાં તો જંગલ જ છે ને અને ઝાડ
1: બરાબર છે. તો અચાનક થી રમતા રમતા હતા ત્યારે વાંદરો આવીને એમના
0: નસીબ વાંદરો આવ્યો. મને તો એવું લાગ્યું કે તું હમણાં એમ કહીશ કે સિંહ સામે આવી ગયો.
1: વાંદરો આવી ગયો અને એમના ખભા પર બેસી ગયો એટલે એ તો ખૂબ ગભરાઈ ગયા.
0: હા, નાના હતા ને એટલે.
1: તો એમના મિત્રો એ ટાઈમે એમને ચીડાવવા માંડ્યા, હવે વાંદરો તને કરડી ખાશે, હવે વાંદરો તને કરડી ખાશે. પણ નસીબ કે વાંદરાએ કંઈ જ ના કર્યું અને જતો રહ્યો. પણ આવા કિસ્સાઓ તો ગામડાઓમાં જ થાય. સાચી વાત છે,
0: સાચી વાત છે એકદમ ખરેખર. અને હવે આ જ્યારે વાંદરાની વાત કરી છે, જંગલની વાત કરી છે, ઝાડીની વાત કરી છે, તો ઝાડના ઝૂલે બેનડીને ઝૂલાવીએ?
1: જરૂરથી ઝૂલાવીએ. તો ચાલો સાંભળીએ કોણ હલાવે લીમડી.

આકાશવાણી મુંબઈ રજૂ કરે છે ગુજરાતી સાહિત્યના અમર પ્રણય યુગલ કાંજી જીવીની હૃદયસ્પર્શી પ્રેમ કથા મળેલા જીવ. લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર વૈશાલી ત્રિવેદી. દર રવિવારે બપોરે 3 વાગે FM ગોલ્ડ 100.1 FM કાર્યક્રમ ગીત ગુર્જરી.

0: બિપિન, આટલી મોટી ઉંમર થઈ પરંતુ હજુ હું મારા મમ્મીના જે અક્ષરો હતા ને એ ભૂલી નથી શકી. મારા મમ્મી પાટી ઉપર પેનથી મને એકડો, બગડો, અ, બ, ક, ડ બધું આમ ઘૂંટાવતી, અને એમની જે રાઇટિંગ હતી ને, એકડો બગડો જે રીતને એ લખતા ને હું ઘૂંટતી, હાથ પકડી પકડીને એકડો ઘૂંટાવ્યો છે. અને આ દરેક મમ્મીએ એના દીકરાને, એના સંતાનને કરાવ્યો છે, બરાબર ને? એટલે મમ્મી એ પહેલા શિક્ષક,
1: બરાબર?
0: હા, અને મમ્મી જ આપણા પહેલા ગુરુ. અને આ જ મમ્મીને આપણે બધાએ ખૂબ સન્માનથી એક દિવસ ઉજવવાનો રાખ્યો છે, અને એ આવી રહ્યો છે આ રવિવારે.
1: અચ્છા,
0: મધર્સ ડે. હા, એટલે મને મારા મમ્મી યાદ આવી ગયા. કાર્યક્રમ કરતા કરતા બાળપણને યાદ કરતા હોય ને માની યાદ ન આવે એવું કેવી રીતે બને,
1: બરાબર છે,
0: હે ને? અને ટિફિન તો એવી રીતે ભરતા કે જાણે કેટલા દિવસ તો ખાવાનું બાકી હોય ને, અરે ખવાઈ જશે, રોટલીની ચોડ ચોડ ચોડ બનાવી બનાવીને એવું ટિફિન ભરે કે ઘરે અડધું ટિફિન પાછું આવે, એને લાગે કે મારી દીકરી એક દિવસમાં જ મોટી થઈ જાય.
1: બરાબર છે,
0: બરાબર
1: વાત કહી તમે. હા, એટલે જ કહેવાનું છે ને આપણા સાહિત્યમાં પણ કે મોઢે બોલું માં તો ત્યાં તો મને નાનપણ સાંભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. દુલાભાઈ કાગની આ રચના એટલી જ સાચી છે કે માં બોલીએ એટલે સીધું આપણને બાળપણ યાદ આવી જાય છે.
0: અને બાળપણ યાદ કરીએ એટલે માં યાદ આવે, પરંતુ અત્યારે હસતા રમતા
1: ઈટા કિટ્ટા પહેલા.
0: હા.